0: இல்லை மாதிரி தாத்தகை நீ நேற்று வைக்கியம்பாயுனா நேற்றி உனா மீ இந்த
1: ආසේ වැඩට ගියා කණ්ඩ නැතුුණා අපිට වම් ගොඩක් ඇඬුවා මම මගේ අම්මට ගොඩක් ආදරෙයි මමගේ තාත්තටත් ආදරේ ගොඩක් ඒ යා තමයි මගේ ලෝකය